0: back right after the commercial break.
1: એલોપેથિક ઓ ધ હોમિયોપેથિક ધ દ્વાણુ ઇલાજુનના ના ઉમેદ શું બીમારાનો ધ પારા ધ ઉમેદ ઝેરે હૈદર મુમન હોમિયોપેથિક જનરલ અસ્પતાલ ખો પે ખબર ન બલકી ધ હૈદર મુમન હોમિયોપેથિક જનરલ અસ્પતાલ બ્રાન્ચ ઓસ્તાસો પખાર સવાબઈ કી પ્રાનિસ્ત શુવિધા કતા

0: back right after the commercial break.
1: એલોપેથિક ઓ ધ હોમિયોપેથિક ધ દ્વાણુ ઇલાજુના ના ઉમેદ શિવ બીમારાનો ધ પારા ધ ઉમેદ ઝેરે હૈદર મુમન હોમિયોપેથિક જનરલ અસ્પતાલ ખો પે ખબર ન બલ્કિ ધ હૈદર મુમન હોમિયોપેથિક જનરલ અસ્પતાલ બ્રાન્ચ ઓસ્તાસો પખાર સવાબઈ કી પ્રાનિસ્ત શવિદા કતાસો.